જેવા એક કમનગુન કહીએ બેશુમાર બેઅંત સ્વામી તેરો અંત ન કિન્હી નહીં સતગુરે.